પણિહારી આ કાર્યક્રમ હુણવાવાળી મારી સગડી મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણી સા ને આપણા ઇન પસંદીદા કાર્યક્રમે માયને આપ સવારો સ્વાગત કરાહા ને રોજરી વાતી આજે બી મેં આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાણો મેં લેન આવી ગયા તો મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે હી મિલાહા ને ઘણી હારી વાતા બી કરાહા તો મારી સગડી મહિલા બહેનો આજે બી આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને ઘણી હારી વાતા બી કરાલા ને એન્ડે સાથે સાથે આપ સભાને રોજરી ભાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવોલા તો મારે ગાવારી સગડી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને વાતા કરાહા બચતરા મહત્વ રે બારામાંય તો મારી સખીઓ બચત ધન નિર્માણ ઓર ભવિષ્ય રે આર્થિક લક્ષ્યો જીવ ઘર શિક્ષા યા પછે સેવાનિવૃત્તિની પૂરો કરવારો મૂળ આધાર હે આ એક મહત્વપૂર્ણ આદત હોવે હે જો આપાની કણી બી આપાતકાલીન સ્થિતિમાંય કર્જ રે જાલમાંય ફસવાસુ બચાવે હે ઓર મનની શાંતિ પ્રદાન કરે હે ને બચત રે મહત્વરા ખાસ બિંદુ હે એમાં પહેલો હે આપાતકાલીન સ્થિતિઓમાંય સુરક્ષા જીવન અનિશ્ચિત હે ઓર કદું બી ચિકિત્સા આપાતકાલીન યા પછે નોકરી છૂટ જાવે હે એડી સમસ્યા આ શકે હે ને આપારી બચત એક ઢાલરી તરફ કામ કરે હે જેનસુ આપા બિના કણી તનાવ યા પછે મહેંગા ઋણ રે ઇન પરિસ્થિતિઓરો સામનો કર શકાહા દૂજો હે વિત્તીય લક્ષ્યોરી પ્રાપ્તિ ચાહે આપાની કોઈ નવો વાહન ખરીદનો હોવે હે યા પછે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરણી હોવે હે યા પછે વિદેશ યાત્રા કરણી હોવે હે યા પછે બચત આપાની આપણે અલ્પકાલિક ઓર દીર્ઘકાલિક લક્ષ્યોની પૂરો કરવામાંય સક્ષમ બનાવે હે ત્રીજો હે આર્થિક સ્વતંત્રતા બચત આપાની કણી દૂજા વ્યક્તિ યા પછે સંસ્થા માટે નિર્ભર હુએ બિના આપણો ફેસલો લેવારી આઝાદી દેવે હે ને પર્યાપ્ત બચત હોવા માટે આપા આપણે કરિયરમાંય જોખમ લેવામાંય યા પછી નવા વ્યવસાય શરૂ કરવારો વિકલ્પ લે શકાહા ને ચોથો હે ચક્રવર્તિ વ્યાજરો લાભ બચાયા ગયા પયાની સહી જગ્યા માટે નિવેશ કરવા માટે ને ઊંડ માટે મિલવાવાળા વ્યાજ બી જોડતા રહેલા ને ટેમ રે સાથે વા ચક્રવર્તી કમ્પાઉન્ડિંગ પ્રભાવ આપવાની સંપત્તિરા કેટલાય ગુણા બડા દેવે હે પાંચો હે તનાવ મુક્ત જીવન પયારી કમી અક્ષર માનસિક તનાવરો કારણ બને હે જબ આપારે પાસે બેંકમાંય પર્યાપ્ત બચત હોવે હે તો આપા ઘણા આત્મવિશ્વાસને સુરક્ષિત મહેસૂસ કરાહા ને છઠ્ઠો હે ઋણ સુ બચાવ બચત આપવાની મહેંગા કર્જ ઓર ક્રેડિટ કાર્ડ રે જાલમાં ફસવાસુ બચાવે હે ને કણી બી મોટી ખરીદારી રે વાસ્તે લોન લેવા રે બજાય આપા આપણી બચતરો ઉપયોગ કર શકાહા સાતવો હે બહેતર સેવાનિવૃત્તિ બુઢાપામાંય નિયમિત આયરો સ્ત્રોત કોણી હોવા માટે બચતથી આપણો સહારો બને હે ને શરૂઆતી વર્ષો સુ કી ગઈ બચત આપવાની સેવાનિવૃત્તિ રે બાદ એક આરામદાયક ઓર ગરિમાપૂર્ણ જીવન જીવણામાંય મદદ કરે હે ને એક બહેતરીન સેવાનિવૃત્તરો રહસ્ય વિત્તીય સુરક્ષા શારીરિક માનસિક સ્વાસ્થ્ય ઓર જીવનના નવા ઉદ્દેશ્યની સંતુલિત કરવામાંય છીપ્યા હે એને વાસ્તે આપણે ખર્ચોની સીમિત કરા ઓર એડા શોખ યા કાર્ય ચુના જો આપવાની માનસિક રૂપ સુ સક્રિય ઓર સામાજિક રૂપ સુ જોડિયા રાખે ને બચતરો ખાસ ઉદ્દેશ્ય ઓર મહત્વ આપારે ભવિષ્યની આર્થિક રૂપ સુ સુરક્ષિત ઓર મજબૂત બનાણો હે ને આ બચત આપવાની કણી બી આપત સ્થિતિ યા પછી અચાનક આવવાવાળા ખર્ચો સુ

નિપટવામાં મદદ કરે હૈ ને બિના કણી કજ યા પછે તનાવ રે વાસ્તે ને આપ સભા રે વાસ્તે બચત ઘણી જરૂરી હોવે હૈ ને સખીઓ આપા વાતો તો યુંય જારી રાખેલા પણ આપણી વાતારે વચરે માયને આપ સવારો મનોરંજન કરાવો ઇન રાજસ્થાની ગીત શું તો સખીઓ આપણો રાજસ્થાની ગીત નેન્દે સાથે સુનો જરૂરી સંદેશ.

સખીઓ આપાઈ હુણ્યો રાજસ્થાની ગીત ઇન ગીતની હુણીની મારો હિવડો તો ઘણોય આનંદસુ ભર્યો ને આપ સબારો હિવડો બી ઘણોય આનંદસુ ભર્યો વે ને હવે આપા વાતા કરાહા ગરમીઓ માય ખાદ્ય પદાર્થોની સુરક્ષિત રાખવારા પારંપરિક તરીકો રે બારામાય તો મારે સખીઓ ગરમી માય ખાદ્ય પદાર્થોની ખરાબ હોવા શું બચાવવા રે વાસ્તે ઉની બેક્ટેરિયા ઓર નમી શું દૂર રાખણું જરૂરી હોવે હે ને પારંપરિક તરીકો માય ધૂપ માય સુખાણો નમક લગાણો તેલ માય ડૂબવીન રાખણો ઓર મિટ્ટીરા બર્તન રો ઉપયોગ કરણો સામિલ હોવે હે જો આજ ભી ઘણો પ્રભાવી હોવે હે ને ગરમીઓ માય ખાવાની સુરક્ષિત રાખવારા કુછ સબસુ કારગર પારંપરિક તરીકા હે એમાં પહેલો હે અચાર ઓર ચટણી આમ નીંબુ યા પછે મિર્ચ જેડા ખાદ્ય પદાર્થો માય નમક મસાલા ઓર સરસો રો તેલ ડાલેન અચાર બનાયો જાવે હે ને તેલ ઓર નમક પ્રાકૃતિક પરિરક્ષક રે રૂપ માય કામ કરે હે જો નમીની શોખેન બેક્ટેરિયાની પનપવા કોણી દેવે હે દૂજો હે ધૂપ માય સુખાવા સબ્જિયા જીવ મટર સેમ યા પછે ગોબી ઓર આમરા પાપડ યા પછે વડીઓની તેજ ધૂપ માય સુખાયો જાવે હે એન્સુ ખાદ્ય પદાર્થોની નમી પૂરી તરહ ખતમ વે જાવે હે જીન્સુ વા લંબા ટેમ તક ખરાબ કોણી હોવેલા ત્રીજો હે મિટ્ટીરા બર્તન ઓર

સખીઓ આપાએ હુણ્યો રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણેની મારો હિવડો તો ઘણો આનંદસુ ભર્યો, ને આપ સભારો હિવડો બી ઘણો આનંદસુ ભર્યો વે. ને હવે આપા વાતા કરા હા ગરમીઓ માય, ઠંડા પે પડદાતો રો કરા સેવન રે બારા માય. તમારે સખીઓ ગરમી રે મોસમ માય લૂ ઓ તેજ

આવડા સુ બચવારે વાસ્તે હાઇડ્રેટ રેણો સબસો જરૂરી હોવે હે ને કરતીમ કોલ્ડ ડ્રિંક્સ રી જગહ આપા ઘરમાં બણ્યા તાજા ને પૌષ્ટિક પેય પદાર્થોનું સેવન કરા એ આપારે શરીરની તુરંત ઉર્જા દેવે હે ઓર પાચનની તંદુરસ્ત રાખે હે ને ગરમીઓ રા કુછ બઢિયા ને તાજગી ભર્યા પદાર્થ એમાં પહેલો હે નીંબુ પાણી વિટામિન સી સુ ભરપૂર નીંબુ પાણી શરીરે ઇલેક્ટ્રોલાઇટ્સની સંતુલિત કરે હે એણમાં કાલો નમક ને પુદીના મિલાવાશું આ ઓર બી ગુણકારી વેજ આવે હે દૂજો હે નારિયેલ પાણી નારિયેલ પાણી આપણે શરીરમાં પાણીની કમીની દૂર કરવારો સબસું પ્રાકૃતિક ઓર બહેતર ઉપાય હે ત્રીજો હે છાછ યા પછે લસ્સી પ્રોબાયોટિક્સું ભરપૂર છાછ પાચન તંત્રની મજબૂત કરે હે ઓર પેટની ઠંડો રાખે હે ચોથો હે સત્તુરો શરબત સત્તુરો શરબત પ્રોટીનસું ભરપૂર હોવે હે ને ભૂનાવ્યા ચનારો સત્તુ લૂસું બચાવે હે ઓર આપણી પૂરા દન ઉર્જાવાન રાખે હે પાંચો હે આમપના આમપના કચ્ચા આમસું બણ્યા આ પારંપરિક પેય પદાર્થ હોવે હે જો લૂસું બચાવારે વાસ્તે સબસું અચૂક ઓર સ્વાદિષ્ટ ઉપાય હોવે હે છઠ્ઠો હે બેલરો શરબત બેલરો શરબત આપારે પેટની ગરમીની શાંત કરવારે વાસ્તે ને આપારે શરીરની ઠંડો રાખવારે વાસ્તે ઓ ઘણો ફાયદેમંદ હોવે હે ને સાતવો હે છાછ મઠા ઓ આપારે પાચન ક્રિયાની તંદુરસ્ત રાખે હે ઓર આપણે શરીરે તાપમાની નિયંત્રિત કરવામાં મદદ કરે હે ને એણમાં થોડો જીરો ને કાલો નમક મિલાવાશું એના ગુણ ઓર બઢ જાવે હે આઠવું હે શિકંજી શિકંજી વિટામિન સી શું ભરપૂર આ ડ્રિંક્સ આપારે શરીરની તુરંત તરોતાજા કરી દેવે હે એણમાં પુદીનારી પત્તીઓની મિલાવાશું એની ઠંડક ઓર બઢ જાવે હે નવો હે પુદીના ઓર ખીરારો રસ પુદીના ને ખીરારો રસ આપારે શરીરે તાપમાની કમ કરે હે ઓર આપારે શરીરમાં પાણીની કમીની 95% તક પૂરી કરે હે ને સખીઓ આપા વાતો તો ઘણી કરણી ચાવા હા પર આ ઘડી ટીક ટીક કરતી સુયા કેવે હે કે ટાઈમ વેગ્યો આપા સબસો વિદા લેવણે રહો તો કાલે તક રે વાસ્તે આપણી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણી સા.

ઘણા ઘણા રામ રામ સા. તો કિસાન ભાઈઓ, આપણા ઇન પસંદા કાર્યક્રમને મેં આવીને આપ સબ રો સ્વાગત કરા હા. ને રોજ રે ભાતે આજે બી મેં આપણે વાસ્તે ખેતીબાડીને પશુપાલન સે જુડી ઉડી નવી નવી જાણકારીઓ રો ખજાનો મેં લેણ આયા હા. તો મારા ગામવાળા સગળા કિસાન ભાઈઓ, આજે આપણા આપણા ઇન કાર્યક્રમને મેં નહીં આપણા વાતા કરો કિસાના રે વાતા, જેને મેં આપણા વાતા કરાયો સબ્જી રી નર્સરી કિકન તૈયાર કરની. ને ઈંડે સાથે સાથે કિસાન ભાઈઓ વાતા કરાયો મુરગી પાલન ને ઉંદરા પ્રબંધન રે બારામાં. ને ઈંડે સાથે સાથે કિસાન ભાઈઓ રે મનોરંજન રે વાસ્તે ગીત સંગીત બી હુણાવોલા. તો કિસાન ભાઈઓ, સબસે પહેલા આપણા વાત કરો સબ્જીઓ રી નર્સરી કિકન તૈયાર કરની. તો કિસાન ભાઈઓ, સબ્જી રી ખેતી ન કેવળ સેહત રે વાસ્તે લાભકારી હૈ બલ્કિ કારોબારી રે નજરિયા સુ ભી ઘણું ફાયદેમંદ હૈ. ઇન હેંગ સબ્જીઓ રમાય કુછ તો સીધી બોવાઈ કી જ આવે હૈ, ચિકન મટર હૈ, બીન્સ, ગાજર, મૂલી, પણ ઇન કંઈ ખાસ સબ્જીઓ ચિકન ટમાટર હૈ, મિર્ચ હૈ, બેંગન, ફૂલગોબી, પત્તાગોબી, ગાંઠ ગોબી, બ્રોકલી, પ્યાજ રી ખેતી રે વાસ્તે પોદ તૈયાર કરની પડે હૈ. કદી કદી ખીરા વર્ગે સબ્જીઓ રી ભી પોદ તૈયાર કરીને ખેતોરે માય રોપાઈ કી જાવે હૈ. ઈડી ફસલો રી